0: માઇન બુનુ ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનું ગીત કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે ખેતર મેં જળ નિકાસી પ્રબંધન હરતે કરો. તો અણા વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહ્યા હિમાંગીલાલજી. તો સપ્તી કે પહેલા આપણે હામરી લણાની વાતે અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ કાર્યક્રમ મેં હમારી આપસે વાતચીત કા વિષય હૈ કે માનસૂન કે દૌરાન ખેત મેં જલ નિકાસી કા પ્રબંધન હમ કૈસે કરે જિસસે હમારી ફસલ મિટ્ટી ઓર કિસાન કો જો ઉત્પાદન મિલને વાલા હૈ વો સુરક્ષિત રહે. તો આપ સબસે પહેલે કાર્યક્રમ મેં હમ યહી બતાઈએ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ.
1: જી તો દેખિયે માનસૂન કા જો મોસમ હૈ ખેતી કે લિયે જીવનદાયી માના જાતા હૈ લેકિન જબ ખેતો મેં આવશ્યકતા સે અધિક પાણી ભર જાતા હૈ ઓર ઉસકી ઉચિત નિકાસી નહી હોતી હૈ તો યહી પાણી ફસલો કો મિટ્ટી કો કિસાનો કે લિયે એક બડી સમસ્યા બન જાતી હૈ.
0: બિલકુલ.
1: તો ઇસસે ફસલો કી જડે સડને લગતી હૈ, પૌધો કી વૃદ્ધિ રુક જાતી હૈ, મિટ્ટી કી ઉર્વરતા પ્રભાવિત હોતી હૈ ઓર ઉત્પાદન મેં કમી આતી હૈ.
0: બિલકુલ.
1: એસી સ્થિતિ મેં ઉચિત જલ નિકાસી પ્રબંધન આવશ્યક હૈ. કેવલ યે ફસલ બચાને કે યે ઉપાય નહીં હૈ બલ્કિ મિટ્ટી પોષણ પર્યાવરણ ઓર કિસાનો કી આજીવિકા કો સુરક્ષા મહત્વપૂર્ણ પ્રદાન કરતા હૈ.
0: બિલકુલ.
1: ઇસકે સાથ હી જૈસે આપને બોલા કી જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ તો જલ નિકાસી પ્રબંધન કા અર્થ હૈ ખેતી મેં અતિરિક્ત વર્ષા કા જો જલ હોતા હૈ ઉસકો નિયંત્રિત કરકે ઓર ફિર બહાર નિકાલના.
0: બિલકુલ.
1: તાકિ ફસલ કી જો જડે હોતી હૈ વો આસપાસ કી આવશ્યક પાણી જો ભરા રહેતા હૈ વો ના રહે. ઇસકે સાથ હી ખેત મેં ઇતના પાણી રહે કી ફસલ કો લાભ પહોંચાય ઓર યા ફસલ કી જરૂરત હૈ ઇસસે અધિક પાણી વહાં નહીં રહેના ચાહિયે.
0: જી બિલકુલ સર, જૈસા કે આપ હમે કાર્યક્રમ મેં બહોત અચ્છી તરીકે સે યે બતા રહે હૈ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ. યહી અબ મેં જાનના ચાહુંગી કે જલ નિકાસી પ્રબંધન કી આવશ્યકતા ક્યું હૈ.
1: જી, જલ નિકાસી પ્રબંધન કી આવશ્યકતા કી હમ બાત કરતે હૈં તો ફસલો કો જલભરાવ સે બચાને કે લિયે ઇસકી આવશ્યકતા હોતી હૈ. લગાતાર પાણી ભરે રહેને સે પૌધો કી જડો તક ઓક્સિજન નહી પહોંચતા હૈ ઓર જિસસે જડે પીલી પડ જાતી હૈ યા વો ધીરે ધીરે નષ્ટ હોને લગતી હૈ.
0: બિલકુલ.
1: ઇસી તરહ જો મિટ્ટી કી ઉર્વરતા હૈ ઉસકો બનાએ રખને કે લિયે ભી જરૂરી હૈ ક્યોંકિ અધિક પાણી મિટ્ટી મેં મોજૂદ જો પોષક તત્વ હોતે હૈ ઉનકો બહાર લે જાતે હૈ જિસસે મિટ્ટી કમજોર હો જાતી હૈ. ઇસી તરહ જૈસે રોગ ઓર કીટ પ્રકોપ કો કમ કરને કે લિયે ભી જરૂરી હૈ કે પાણી ભરે ખેતો મેં ફફૂંદ બેક્ટેરિયા ઓર વિભિન્ન પ્રકાર કે કીટ હૈ વો તેજી સે ફેલતે હૈ.
0: જી જી.
1: તો ઇસલિયે ભી જરૂરી હૈ. ઇસકે સાથ હી મિટ્ટી કે કટાવ કો રોકને કે લિયે જૈસે તેજ બારિશ કા બહાવ ઉપજાઉ મિટ્ટી હૈ ઉસકો બહાકર લે જાતા હૈ.
0: બિલકુલ.
1: તો ઉચિત જલ નિકાસી હૈ વો સંરક્ષણ હૈ વો આપકી મદદ કરેગી.
0: બિલકુલ.
1: ઇસી તરહ ઇસકા એક કારણ યે ભી કી ઉત્પાદન બઢાને કે લિયે કી જબ આપ જલભરાવ સે અગર ખેતો કો મુક્ત રખેંગે તો પૌધો કો અચ્છા વિકાસ હોગા ઓર આપકા ઉત્પાદન મેં વૃદ્ધિ હોગી. તો ઇસ તરહ સે હમ ઇસકો દેખતે હૈ.
0: જી હા.
1: ઇસકા પ્રભાવ અગર હમ દેખતે હૈ તો ખેત મેં ઇનસે નુકસાન કી અગર બાત કરતે હૈ તો એક તો સામાન્યતઃ પૌધો કી જડે સડને લગતી હૈ યા વો પીલી પડ જાતી હૈ, ફૂલ ઓર ફલ હૈ વો ઝડને લગતે હૈ અત્યધિક પાણી સે, પૌધો કી જો વૃદ્ધિ હોતી હૈ ગ્રોથ હોતા હૈ વો બહોત ધીરે હોતા હૈ. ઇસસે ફસલે જો હૈ વો ગિરને ભી લગ જાતી હૈ, અગર જ્યાદા ફસલ બડી હૈ તો વો પાણી ભરાવ કે કારણ વો લોટ જાયેગી આપકી ખેત મેં.
0: બિલકુલ.
1: ઓર ઇસસે ક્યા આપકા જો ઉત્પાદન હૈ વો કાફી પ્રભાવિત હોગા. ઇસકે સાથ હી મિટ્ટી કે પ્રભાવ ભી ઇસ પે દિખતે હૈ, જૈસે મિટ્ટી મેં અગર જ્યાદા પાણી ભરા રહેગા તો ઉસમે વાયુ કા સંચાર નહી હોગા, જો લાભકારી જીવાણુ હૈ યા કીટ હૈ વો નષ્ટ હો જાયેંગે.
0: જી જી.
1: ઓર જો પોષક તત્વો કા ક્ષરણ હૈ વો બઢ જાતા હૈ ઉસમે. તો એક કારણ યે ભી હૈ. દૂસરા હૈ કિ મિટ્ટી કઠોર ઓર કમ ઉપજાઉ હો જાતી હૈ બાદ મેં જાકર યે.
0: બિલકુલ.
1: તો મિટ્ટી અગર જૈસે હમ બાત કરતે હૈ કિ મિટ્ટી અગર અત્યધિક ગાઢી હો જાતી હૈ યા ઉસકા પોષક તત્વ બહે જાતે હૈ તો ઇસ તરહ કી સમસ્યાએં હો જાતી હૈ.
0: બિલકુલ સર, આપને સહી કહા. જૈસા કે આપ હમે બતા રહે હૈ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ, સાથ હી યહ જો પ્રબંધન હમ કર રહે હૈ ઉસકી આવશ્યકતા ક્યું હૈ, ઓર ઇસી કે સાથ આપને હમે બતાયા કે ખેત મેં જલ ભરાવ સે કોન કોન સે નુકસાન હોતે હૈ, જૈસા કે આપને ફસલો પર પ્રભાવ મિટ્ટી કે પ્રભાવ કે બારે મેં બતાયા. યહી અબ મેં જાનના ચાહુંગી કે કિસાનો પર ઇસકા ક્યા પ્રભાવ પડતા હૈ ઓર સાથ હી જલ નિકાસી પ્રબંધન કે ક્યા પ્રમુખ તરીકે હૈ જો હમ અપના સકતે હૈ.
1: દેખે અગર કિસાનો કે પ્રભાવ કી વાત કરતે હૈ તો ઇસસે અધિકતર નુકસાન હી હોતા હૈ અગર આપકા અધિક જો જલ ભરાવ હૈ યા ફિર આપકા જલ ભરાવ કે બાદ મેં અગર વો એક સાથ ખેત સે નિકલ રહા હૈ કહીં કટાવ કે કારણ તો વો આપકે લિયે નુકસાનદાયક હૈ. ઇસસે આપકી અપેક્ષા કરતા આપકે ઉત્પાદન નહીં હોગા, और उत्पादन नहीं होगा तो आपकी लागत के अनुसार आपके ऊपर आर्थिक बोझ भी बढ़ सकता है।
0: बिल्कुल।
1: तो इसी तरह हम बात करते हैं जैसे जल निकासी प्रबंधन के तरीके, तो सामान्यतः हमारे पूर्वज है कई सालों से, जैसे मेड़बंदी, हम मेड़बंदी की बात करते हैं, तो हमारे बुजुर्ग क्या करते थे कि मेड़बंदी करते थे, थोड़ी ऊंची करते थे
0: जी जी।
1: और उनको पता होता था कि यहाँ से मेड़ टूट सकती है, तो वहाँ वो कुछ पाइप या कुछ रख देते थे तो अधिक पानी वहाँ से निकल जाता था, तो इस तरह से पूरा खेत का एक साथ कटाव नहीं होता था और धीरे से वो उस तरह से वो पानी निकल जाता था।
0: बिल्कुल।
1: इसी तरह हम बात करते हैं कि जैसे वहाँ पे अगर आपने मेड़बंदी की है तो ये भी ध्यान रखा जाता था कि जब अगर ज्यादा पानी भर रहा है तो उसको उस तरफ से निकालते थे कि जहाँ कटाव नहीं हो और साइड से, और हमारे जो मिट्टी के पोषक तत्व वो बहकर ना जाए।
0: बिल्कुल।
1: तो इस तरह की चीजें हम अपनाते थे। इसके बाद में जैसे नालियां बनाना कि आपके खेत में अधिक पानी भरता है तो अगर आप नाली व्यवस्था करते हो तो आपकी मिट्टी का क्षरण नहीं होगा और जो पानी एक्स्ट्रा है वो उस नाली से आपका धीरे से वो निकल जाएगा।
0: बिल्कुल
1: जी। तो और उससे जलभराव आपका नहीं होगा, इससे आपकी फसलें वो भी सुरक्षित रहेगी। तो इस तरह से आप कर सकते हो। इसके साथ ही हम क्या है कि पहले जो पद्धति थी कि जो खेत है जिसमें ज्यादा पानी भरता है तो उसमें जो क्यारियां करते थे वो ऊंची होती थी, बेल टाइप में बना देते कि पानी ऊपर ना भरे, फसल के नीचे अगर पानी रहे तो साइड से निकल जाए
0: जी जी।
1: तो उस तरह के जो क्यारियां बनाते थे जिससे पौधों की जड़ें नहीं डूबती थी क्योंकि वो ऊंचा होता था। इसके साथ में पौधों को प्राप्त हवा भी मिलती थी और रोग भी कम लगते थे।
0: बिल्कुल।
1: इसी तरह खेत का समतलीकरण, क्योंकि अधिकतर हमारे यहाँ देखा जाएगा तो आपको खेत ढलान वाली जगह भी मिलेगी, समतल भी है, लेकिन अगर पॉसिबल हो तो उसको समतल कर देना चाहिए, क्योंकि समतल जब होती है तो पानी एक जैसा भरा हुआ है पूरे खेत में होता है।
0: बिल्कुल।
1: और कई बार ऐसा होता है कि आधे खेत में फुल पानी है जबकि आधे में बिल्कुल पानी की वो नहीं है। तो इस तरह से जो है आप देख सकते हैं कि जब इस तरह का पानी भर जाता है एक साइड पे तो एक साइड की फसलें आपकी नष्ट हो जाती है, तो इसलिए समतलीकरण भी आप कर सकते हैं
0: जी जी।
1: इसके साथ में जो वर्षा का जल संचयन है उसका उपयोग के लिए आप जो हम खेत तालाब की बात करते हैं, एनीकट की बात करते हैं, तो आप अपने खेत का पानी इस तरह मोड़िए ताकि वो एनीकट में या जहाँ भी हो वो भर जाए और अच्छे से है जो वो भरा रहे ताकि पुनः वो काम भी आ सके।
0: बिल्कुल।
1: तो इस तरह भी आप इसका कर सकते हैं। दूसरा कि जब हम मिट्टी की बात करते हैं कि जब कटाव होता है तो बहुत सारे पोषक तत्व या आपकी मिट्टी में जो खाद होता है वो बहकर चला जाता है।
0: बिल्कुल।
1: तो इस दौरान ये भी ध्यान रखें कि हम लोग किस तरह से उसका निकासी करें, कि कौन से कोने से या कौन से खेत के किस हिस्से से उस पानी को वापस निकालना है
0: जी जी।
1: तो वो हमारे लिए बहुत महत्वपूर्ण रहता है। तो इस तरह से आप अगर करेंगे तो एक तो आपकी मिट्टी है वो बहुत अच्छे से रहेगी और वो ज्यादा बंजर नहीं होगी, पानी है वो रुकेगा नहीं आपके लगातार ज्यादा समय तक, और पौधों की जो जड़ें हैं, फसलों की जड़ें हैं वो सड़ने नहीं लगेगी, पीली नहीं होगी, तो आपका जो ग्रोथ होगा उसका उत्पादन और ग्रोथ दोनों भी बहुत अच्छे तरीके से होगा।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप कार्यक्रम में हमें बहुत अच्छी तरीके से ढेर सारी बातों से अवगत करवा रहे हैं, हम जैसा कि जल निकासी को लेकर बात कर रहे हैं, तो ये जो हम प्रबंधन कर रहे हैं उसमें पारंपरिक ज्ञान और स्थानीय समाधान क्या है?
1: जैसे हम पारंपरिक जो ज्ञान की बात करते हैं तो हमारे पूर्वज पहले बहुत अच्छे तरीके अपनाते थे और अभी भी कई किसान भाई हमारे अपना रहे हैं।
0: बिल्कुल।
1: तो एक तो क्या कि खेत की जो ढाल है या खेत की जो बनावट है उस बनावट के अनुसार वो जो बीजों का और खेती का चयन करते थे कि कहाँ पे क्या करना, मक्की कहाँ करनी है, तुअर कहाँ करना है, आपको मूंग कहाँ लगाना है, तो इस तरह वो उनका चयन करते थे। तो आप भी इस तरह कर सकते हैं कि हाँ अगर ज्यादा पानी भरा है तो वहाँ पे क्या फसल करनी चाहिए उसके ऊपर आप विचार करें
0: जी जी।
1: मेड़ को आप मजबूत करें ताकि आपकी मिट्टी जो है बहकर नहीं जाए। इसी तरह जैसे आपको जहाँ से पानी निकालना है वहाँ पे घास जो है, जो सूखी घास है या गीली घास, वो घास रख देते थे, तो उससे उस घास से सिर्फ पानी छन के निकलता था और उससे जो आपका खाद है वो आराम से वहाँ रुकता था
0: जी जी,
1: आपका खेत से बाहर नहीं जाता था। इसके साथ में खेत तालाब और जैसे अपने मेड़बद्दी की एनिकट की बात की, खेत तालाब की बात की, तो ये चीजें हैं हमारे लिए बहुत ही महत्वपूर्ण रहती है।
0: बिल्कुल।
1: तो इस तरह भी आप इसका प्रबंधन कर सकते हैं। दूसरा है, सबसे अच्छा तरीका है कि मिश्रित फसल या बहुफसली हम बात करते हैं, हांगणी की बात करते हैं, इस तरह फसल करें ताकि अगर ऐसा

બાયનપુરનો અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણા પતા માટે. અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હૈ 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હૈ 9460051234. તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથી તારું દી રામ રામ રામ રામ.

0: અંજલિ બોન ગીત ત્યાં ઇશ્યુ પૂરો અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનોનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હં કે આપણે બોનો મેં જે કમજોરીની સમસ્યા હી વેને સમાધાન બલદેવે ઘરેલું ઉપચાર હું કરી શકીએ
1: હવે
0: આપણે દેખો હં કે જો સ્વાસ્થ્ય હી વો આપણે મનુષ્ય જીવનની સબકથી મોટી પૂંજી હે એક સ્વસ્થ બોન આપણે ન કેવલ પરિવારની દેખભાલ બહેતર ઢંગથી કરે હે બલકે સમાજને રાષ્ટ્રને વિકાસ મેં ભી આપણું

0: યોગદાન આલે હે.
1: હવે
0: આજના ટાઈમે આપણે દેખો હે કે આપણે બોનને હામો શારીરિક ને માનસિક કમજોરીની સમસ્યા હે વે બઢતી જઈ રહી હે. કમજોરી બોનો એક એવી સ્થિતિ હે જેનમાં વ્યક્તિ કમજોર મહેસૂસ કરે હે ને વેનમાં ઉર્જા નથી રહેતી હે ને કામ કરવાની ક્ષમતા હે વે બી અંજલિબોન કમ થઈ જાય હે.
1: હવે
0: આ સમસ્યા આપણે દેખો હે કે આપણે ગ્રામીણ ને શહેરી બે બોનોમાં દેખવા મળે હે.
1: હવે મનીષા બોન આપે સે કીધું આ સવે વાત કર કે કમજોરી ના હું લક્ષણ હે તો આપણી બોનોમાં અક્સર આપણે દેખો હ કે જલ્દી થકાન થવું એનાને મહેસૂસ થાય હે, ચક્કર આવે હે, શરીરમાં સુસ્તી રહે હે, કામમાં મન ન લાગે હે, ને આપણે જે મીડી માતે જાઓ તો સીડીએ ચડવા મેં ઉતરવા મેં આપણાને સાંસ ફૂલે હે, માથું દુખે હે ને ચીડચીડું પણ આપણને મહેસૂસ થાય હે.
0: હવે
1: આ સબ સંકેત હે આપણે શારીરિક કમજોરીના. હવે આ વાત આવે કે આ કમજોરીના કારણ હું હે કે આ આપણી બોનોમાં થાય હે તો આપણે દેખો હો કે ખૂનની કમી. અક્સર ઘણા કની જે બોને હે એ આની વાત માટે ધ્યાન નથી આલતી કેમ કે એ નિયમિત જાંચ નથી કરાવતા તો એને ખબર જ નથી પડતી કે એને શરીરમાં ખૂનની કમી થઈ ગઈ હે.
0: હવે
1: ખૂનની કમીને કારણે આપણી બોને કમજોરી મહેસૂસ કરે હે. ઘણી વખત આપણે દેખો મનીષા બોન કે આપણી બોને જે હે એ પૌષ્ટિક ભોજન બી નથી કરતી. કામના ટાઈમને ચક્કરમાં ઘણી વખત આપણી જે બોને હે એ આમનું તેમનું તલ્યું ભૂનું ઘરમાં જે વસુ એ ખાઈ નાખે હે. એવામાં આપણે દેખો હ કે સહી માત્રામાં પોષણ ન મળવાને કારણ એને શરીરમાં કમી આવી શકે. પર્યાપ્ત નિંદર ને લઈ પાય હે. આપણે દેખો હો કે અવડેના ટાઈમમાં આપણી બોનોના દિમાગમાં એટલું તનાવ આવી ગયો હે કે એ પૂરી નિંદર જ નથી કરી પાતી.
0: હવે
1: ઘરનો તનાવ કે બહાર તે કામ કરી રહી હે તો એનો વિચાર વિમર્શ આવી જા. ફરી આપણે દેખો હો કે તકનીકી એવી થઈ ગઈ હે કે એમાં ઘણી વખત એ મોબાઈલ દેખતે દેખતે બી એને ઘણા કની જે વાતે હે એ દિમાગમાં ઘર કરી જાય તો એને કારણે બી નિંદર નથી લઈ પાતી. એને કારણે થાકેલું મહેસૂસ કરે હે. એની સાથે આપણે દેખો હો કે શારીરિક ને માનસિક બે તરહનું તનાવ જે હે એ આપણી બોનોને કમજોર કરી દે હે. પાણીની કમી ભી આપણી બોનોમાં થકાનનું કારણ થઈ શકે. તો આ સબ જે કારણ હે એને કારણ આપણી બોનોના શરીરમાં કમજોરી આવી જાય હે.
0: હવે અંજલિ બોન આયતે આપે આપણી બોનોને બતાડ્યું કે આ આપણે કમજોરી આવી જાય એના શું કારણ હે. આ આપણે બોનોને બતાડો કે આપણે બોનમ કમજોરી આવી જાય એના શું પ્રભાવ પડે હે.
1: હવે
0: તે આપણે દેખો કે આપણે બોનને જે કાર્ય કરવાની ક્ષમતા હે વે બી કમ થઈ જાય હે. કમજોરીને કારણે આપણે દેખો કે આપણે બોનને હે વો ઘરનો કામ ને ઓફિસનું કામ ને આ અચ્છી તરીકા ખતી નથી કરી પાતી.
1: હવે
0: ને બોનનું માનસિક સ્વાસ્થ્ય હે વો બી પ્રભાવિત થાય હે. લગાતાર આપણે દેખો કે કમજોરી આવી જાય તો ચીડચીડુપણ ને તનાવ હે વો બઢતું જાય હે.
1: હવે
0: ને રોગ પ્રતિરોધક ક્ષમતા હે વે બી કમ થઈ જાય હે. ને આપણે દેખો કે આપણે પરિવારની જે આપણે માટે જિમ્મેદારી હે આપણે સોરની જિમ્મેદારી હે વે સબ આપણે દેખો કે અગર આપણે સ્વાસ્થ્ય ખરાબ રહેગા તો આપણે વણની દેખભાલ ન કરી શકંગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર તે કે આજે કાર્યક્રમમાં આપણે ભાઈન બોન તે કે ઘણી અસલ વાતે કરી રહો કે આપણી બોનમાં કમજોરીની સમસ્યાના હું કારણ હે ને હરતે આ સમસ્યા વધતી જઈ રહી હે. અગાડી કાર્યક્રમને માધ્યમ તે કે આપણે ઘરેલું ઉપાયને બારામાં વાતે કરંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનને આપણે એકોર ગીત હમરાવી દો.
0: હવે અંજલિ બોન તો બોનો હમળા ગીત.

0: મનીષા બોન, ગીત તો અહીંયા પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફરો કાર્યક્રમ ઘૂમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોનમાં કમજોરીની હું સમસ્યા હે, ને આ સમસ્યાના હું લક્ષણ હે, ને કારણ હું હે, ને પ્રભાવ હું પડે હે. આ સૌ ઘરેલું ઉપાયની બારેમાં વાત કરો તો આપણી બોનને ગુડ ને ચનાનું સેવન કરવું હે. આપણે દેખો હ કે ભૂને તક જે ચના હે ને ગુડ હે, એ ખાવા તકી આપણા શરીરમાં ખૂન ભી વધે હે ને આપણને ઉર્જા મળે હે. ને આ એક પારંપરિક ને પૌષ્ટિક ઉપાય હે. એને સાથે આપણે ખજૂર ને કિશમિશ ખાઈ શક. બોને કેવું ચંગા કે રાતર મેં કિશમિશ ને ખજૂર પલારી ને પરવાતે આપણને એને ખાવું સુવે. એન તકી આપણા શરીર મેં આપણને આયરન ભી મળેગા ને ઉર્જા ભી મળતી રહેગા. એને સાથે હરે પત્તેદાર સબ્જી આપણને ખાવી હે. પાલક, મેથી, સરસું, ચોલાઈ જેવી જે સબ્જી હે, અગર એને આપણે આપણા આહારમાં સામેલ કરંગા તો એમ તકે આપણને આયરન, ફોલેટ, ઘણા કાના પોષક તત્વો મળી પાંગા.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે બોને એવી હુકમ એવો બી ખાઈ શકીએ હેમ, બાદામ, અખરોટ ને કિશમિશ ને અંજીર જેવો જે રે એવી શરીરને શક્તિ આલે હે. એને આપણે બોને રોજ થોડું થોડું કરીને ખાઈ શકીએ હેમ. એને સાથે નીંબુ ને શહદ નું બી સેવન કરી શકીએ. અગર વે ગરમ પાણી મેં નીંબુ ને શહદ મલાવીને પીવેગા તે વણાખતી વણને શરીરને ઉર્જા મળેગા. વે નારિયેલ પાણી નું સેવન કરી શકીએ હે. છાશ ને દહીં આપણે ઘરમાં રહે વેનું સેવન કરી શકીએ હે. આપણ દેખ હ કે અંજલિ બોન, દહીં ને છાશ આપણે પાચનને બહેતર બનાવે હે ને આપણે શરીરને આવશ્યક પોષણ હે વો બી આલે હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એને સાથે આપણે દેખ હ કે આપણી બોનને અંકુરિત અનાજ જેમ કે મૂંગ, ચના આ સબ દાલે બી ખાવી જોઈએ. આ ઘણી પૌષ્ટિક રહે હે ને. અગર આપણે આનું નિયમિત સેવન કરો તો આપણને તાકાત ભી મળે હે. આપણે તિલ ને ગુડના લડ્ડુ બી ખાઈ શક. તિલ મેં કેલ્શિયમ રહે હે ને બીજા ઘણા કાના પોષક તત્વો મોજુદ રહે હે. અગર આપણે તિલ ને ગુડ ને ખ તો આપણે હેતવર આપણું જે સ્વાસ્થ્ય હે અચ્છું બને તકું રહે હે. એની સાથે આપણી બોનને કેવું ચંગા કે રાગી મેં કેલ્શિયમ ને ઘણા કાના પોષક તત્વ રહે હે. રાગી ની ખીર, રોટી ને દલિયો બનાવીને અગર આપણે ખ તો એન થકી આપણને ઘણો ફાયદો થઈ શકે. આપણને પર્યાપ્ત પાણી પીવું હોય જેન થકી આપણા શરીરમાં થકાન ને કમજોરી નહીં રહે. ને બોને આપણે કેવું ચંગા કે આપણને રોજ પર્યાપ્ત નીંદર લેવી હે. નીંદર લેવા તકી આપણા શરીરમાં ઉર્જા બની તકી રહે ને આપણા જે દાણાના હિતતા કામ હે એ બી આપણે અસલ તરીકા તકી કરી શક.
1: એના સાથે અંજલિ બોન આપણે બોનાને કેવું ચાંગા કે વણને પોષણનું બી ધ્યાન રાખવું હે. આપણે દેખો કે ગર્ભવતી મહિલાઓ મેં આયરન ની ને કેલ્શિયમ ની કમી થઈ જાય હેમ. તે વેના હિસાબ ખતી વણને અચ્છું ભોજન કરવું હે જેન ખતી વણને આયરન ની ને કેલ્શિયમ ની કમી રહેવે પૂરી થાય હેમ. આપણે દેખો કે કિશોર અવસ્થા મેં હરી સબ્જી અને ફળોનું આપણે અધિક સેવન કરવું હે. પ્રસવ ને બાદ આપણે બોનને કેવું ચાંગા કે વણને પૌષ્ટિક આહાર લેવું હે. વૃદ્ધ મહિલા બલદે બી કેલ્શિયમ ને પ્રોટીન નું વિશેષ ધ્યાન રાખવું હે. એને સાથે આપણે કેવું ચાંગા કે આપણે બોનને સ્વાસ્થ્ય ની જિમ્મેદારી કેવલ આપણી બોનની જ નથી હેમ, બલકી પૂરા પરિવાર ને સમાજ ની બી હેમ. પરિવાર ના સદસ્ય મળીને અગર આપણે બોનને ભોજન, આરામ ને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીગા તે આપણે કહી શકો કે આપણે બોનનું સ્વાસ્થ્ય વો ઘણા સ્તર તક બહેતર થઈ જાયગા. ને સમય સમય માં આપણે બોનને સ્વાસ્થ્ય ની જાંચ ભી કરાવવી હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એની સાથે આપણી બોનને એક પૌષ્ટિક સરળ દિનચર્યા બનાવી હોગા. જેમ કે પરબાતે ગુનગુનું પાણી ઉઠતે મેં આપણને પીવું હે. પછી આપણે જે પલારી ટકી કિશમિશ ને ખજૂર એ ખાઈ લેવું હે. પછી નાસ્તા મેં આપણે અંકુરિત અનાજ, દૂધ ને દહીં લઈ શક. બપોરે મેં આપણને દાલ, રોટી, હરી સબ્જી, સલાદ ખાવું હે. ને હાસે ફેરી આપણને ભૂન્યા તક ચના ની ગુડ ખાવું હે. ને રાત્રે હલકું ને સંતુલિત ભોજન આપણને લેવું હે. અણી પ્રકાર તકી અગર આપણે ભોજન કરંગા તો આપણે દેખંગા કે આપણું સ્વાસ્થ્ય જે હે એ અસલ બન્યું તકું રહેગા ને કમજોરી આપણને નહીં લાગેગા. એની સાથે આપણી બોનને કેવું ચંગા કે લંબા ટાઈમ સુધી અગર આપણને આ સમસ્યા દેખાઈ રહી હે કે આખું દાડી ચક્કર આવે, સાંસ ફૂલે હે, વજન તેજી તકી ઘટી જા ને દૈનિક કાર્ય કરવું મુશ્કેલ થઈ જાય તો આપણે તરત ડોક્ટર તકી સંપર્ક કરવો હે. ઘણી વખત કમજોરી ને વાય, એનિમિયા, થાઇરોઇડ ને ઘણા કાની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે જેનું ટાઈમ માટે ઇલાજ કરાવવો આપણે બદલે ઘણું જરૂરી હે. બહેન બોનોને કેવું ચંગા કે કમજોરી કોઈ એવી સમસ્યા નથી જે સામાન્ય સમજીને આપણે નજરઅંદાઝ કરી દ. અગર આપણું શરીર જે હે એ ટેમ ટેમ માટે સંકેત આલી રહ્યું હે તો આપણને બહેતર પોષણ, આરામ ને દેખભાલની જરૂરત હે. આના સંકેતને સમજીને ટેમ માટે આપણને સહી કદમ ઉઠાવવું હે. ઘરેલું સ્તર માટે પૌષ્ટિક ભોજન, પર્યાપ્ત પાણી, અચલ નીંદર, નિયમિત શારીરિક ગતિવિધિ અને સંતુલિત દિનચર્યા અપનાવીને આપણે કાફી હદ સુધી આ સબ સમસ્યાઓને દૂર કરી શક. આપણી બોનને આપણે એ જ કહેવું ચંગા કે ખુદ બી સ્વસ્થ રહો ને આપણા પરિવારને બી સ્વસ્થ રાખો. સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવારની નીવ કહેવાય હે.
1: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી તે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભણો કથી અણા વિશે માટે ઘણા આકાની વાતે થઈ ગઈ. આપણે દેખી રહીએ કે ટાઈમ ભી થઈ ગયો છે આપણે કાર્યક્રમ કથી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે કથી પહેલા એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોનાની.
0: હવે

0: મનીષાબોન ગીત તો આઈશું પૂરું નિયાણ ગીત હાથે સવે આપણે કાર્યક્રમ ઘુમર થકી પડા સુટ આશા કરા હ કે આજે કાર્યક્રમ મેં આપણી બોનો થકી જે ભી વાતચીત રહી હૈ આપણી બોનો ને કમી હોગા કેમ કે ભી ટાઈમ થઈ ગયો હૈ આપણે અણસ કાર્યક્રમ થકી સુટા પડવાનું તો સુટા તો પણ પણ સાથે પહેલા આપણે ભાઈ બોનો ને આપણે કાર્યક્રમ નું પતું બતાડ દ તાકી આજનું આ કાર્યક્રમ એના ને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપણે અણા પતા માટે
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર

0: પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે. હોવે જાગૃતિ બૂંદ, હર બૂંદ મેં આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે. હોવે અંજલિ બૂંદ, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ શકે.
1: હોવે હોવે જાગૃતિ બૂંદ, આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM પર.

0: બાઈનબુનુ ગીત તો આઈશુ પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હો અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનો ગીતે કે પહેલા આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે ખેતર મેં જળ નિકાસી પ્રબંધન હરતે કરો તો અણા વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહ્યા હિમાંગીલાલજી. તો સપ્તી કે પહેલા આપણે હમરી લણાની વાતે અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જોડ રહે હૈ ઓર આજ કાર્યક્રમ મેં હમારી આપસે વાતચીત કા વિષય હૈ કે માનસૂન કે દોરાન ખેત મેં જલ નિકાસી કા પ્રબંધન હમ કૈસે કરે જિસસે હમારી ફસલ મિટ્ટી ઓર કિસાન કો જો ઉત્પાદન મિલને વાલા હૈ વો સુરક્ષિત રહે. તો આપ સબસે પહેલે કાર્યક્રમ મેં હમ યહી બતાઈએ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ.
1: જી તો દેખિયે માનસૂન કા જો મોસમ હૈ ખેતી કે લિયે જીવનદાયી માના જાતા હૈ લેકિન જબ ખેતો મેં આવશ્યકતા સે અધિક પાણી ભર જાતા હૈ ઓર ઉસકી ઉચિત નિકાસી નહી હોતી હૈ તો યહી પાણી ફસલો કો મિટ્ટી કો કિસાનો કે લિયે એક બડી સમસ્યા બન જાતી હૈ.
0: બિલકુલ.
1: તો ઇસસે ફસલો કી જડે સડને લગતી હૈ, પૌધો કી વૃદ્ધિ રુક જાતી હૈ, મિટ્ટી કી ઉર્વરતા પ્રભાવિત હોતી હૈ ઓર ઉત્પાદન મેં કમી આતી હૈ.
0: બિલકુલ.
1: એસી સ્થિતિ મેં ઉચિત જલ નિકાસી પ્રબંધન આવશ્યક હૈ. કેવલ યે ફસલ બચાને કે યે ઉપાય નહીં હૈ બલ્કિ મિટ્ટી પોષણ પર્યાવરણ ઓર કિસાનો કી આજીવિકા કો સુરક્ષા મહત્વપૂર્ણ પ્રદાન કરતા હૈ.
0: બિલકુલ.
1: ઇસકે સાથ હી જૈસે આપને બોલા કી જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ તો જલ નિકાસી પ્રબંધન કા અર્થ હૈ ખેતી મેં અતિરિક્ત વર્ષા કા જો જલ હોતા હૈ ઉસકો નિયંત્રિત કરકે ઓર ફિર બહાર નિકાલના.
0: બિલકુલ.
1: તાકિ ફસલ કી જો જડે હોતી હૈ વો આસપાસ કી આવશ્યક પાણી જો ભરા રહેતા હૈ વો ના રહે. ઇસકે સાથ હી ખેત મેં ઇતના પાણી રહે કી ફસલ કો લાભ પહોંચાય ઓર યા ફસલ કી જરૂરત હૈ ઇસસે અધિક પાણી વહાં નહીં રહેના ચાહિયે.
0: જી બિલકુલ સર, જૈસા કે આપ હમે કાર્યક્રમ મેં બહોત અચ્છી તરીકે સે યે બતા રહે હૈ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ. યહી અબ મેં જાનના ચાહુંગી કે જલ નિકાસી પ્રબંધન કી આવશ્યકતા ક્યું હૈ.
1: જી, જલ નિકાસી પ્રબંધન કી આવશ્યકતા કી હમ બાત કરતે હૈં તો ફસલો કો જલભરાવ સે બચાને કે લિયે ઇસકી આવશ્યકતા હોતી હૈ. લગાતાર પાણી ભરે રહેને સે પૌધો કી જડો તક ઓક્સિજન નહી પહોંચતા હૈ ઓર જિસસે જડે પીલી પડ જાતી હૈ યા વો ધીરે ધીરે નષ્ટ હોને લગતી હૈ.
0: બિલકુલ.
1: ઇસી તરહ જો મિટ્ટી કી ઉર્વરતા હૈ ઉસકો બનાએ રખને કે લિયે ભી જરૂરી હૈ ક્યોંકિ અધિક પાણી મિટ્ટી મેં મોજૂદ જો પોષક તત્વ હોતે હૈ ઉનકો બહાર લે જાતે હૈ જિસસે મિટ્ટી કમજોર હો જાતી હૈ. ઇસી તરહ જૈસે રોગ ઓર કીટ પ્રકોપ કો કમ કરને કે લિયે ભી જરૂરી હૈ કે પાણી ભરે ખેતો મેં ફફૂંદ બેક્ટેરિયા ઓર વિભિન્ન પ્રકાર કે કીટ હૈ વો તેજી સે ફેલતે હૈ.
0: જી જી.
1: તો ઇસલિયે ભી જરૂરી હૈ. ઇસકે સાથ હી મિટ્ટી કે કટાવ કો રોકને કે લિયે જૈસે તેજ બારિશ કા બહાવ ઉપજાઉ મિટ્ટી હૈ ઉસકો બહાકર લે જાતા હૈ.
0: બિલકુલ.
1: તો ઉચિત જલ નિકાસી હૈ વો સંરક્ષણ હૈ વો આપકી મદદ કરેગી.
0: બિલકુલ.
1: ઇસી તરહ ઇસકા એક કારણ યે ભી કી ઉત્પાદન બઢાને કે લિયે કી જબ આપ જલભરાવ સે અગર ખેતો કો મુક્ત રખેંગે તો પૌધો કો અચ્છા વિકાસ હોગા ઓર આપકા ઉત્પાદન મેં વૃદ્ધિ હોગી. તો ઇસ તરહ સે હમ ઇસકો દેખતે હૈ.
0: જી હા.
1: ઇસકા પ્રભાવ અગર હમ દેખતે હૈ તો ખેત મેં ઇનસે નુકસાન કી અગર બાત કરતે હૈ તો એક તો સામાન્યતઃ પૌધો કી જડે સડને લગતી હૈ યા વો પીલી પડ જાતી હૈ, ફૂલ ઓર ફલ હૈ વો ઝડને લગતે હૈ અત્યધિક પાણી સે, પૌધો કી જો વૃદ્ધિ હોતી હૈ ગ્રોથ હોતા હૈ વો બહોત ધીરે હોતા હૈ. ઇસસે ફસલે જો હૈ વો ગિરને ભી લગ જાતી હૈ, અગર જ્યાદા ફસલ વડી હૈ તો વો પાણી ભરાવ કે કારણ વો લોટ જાયેગી આપકે ખેત મેં.
0: બિલકુલ.
1: ઓર ઇસસે ક્યા આપકા જો ઉત્પાદન હૈ વો કાફી પ્રભાવિત હોગા. ઇસકે સાથ હી મિટ્ટી કે પ્રભાવ ભી ઇસ પે દિખતે હૈ, જૈસે મિટ્ટી મેં અગર જ્યાદા પાણી ભરા રહેગા તો ઉસમે વાયુ કા સંચાર નહીં હોગા, જો લાભકારી જીવાણુ હૈ યા કીટ હૈ વો નષ્ટ હો જાયેંગે.
0: જી જી.
1: ઓર જો પોષક તત્વો કા ક્ષરણ હૈ વો બઢ જાતા હૈ ઉસમે. તો એક કારણ યે ભી હૈ. દૂસરા હૈ કિ મિટ્ટી કઠોર ઓર કમ ઉપજાઉ હો જાતી હૈ બાદ મેં જાકર યે.
0: બિલકુલ.
1: તો મિટ્ટી અગર જૈસે હમ બાત કરતે હૈ કિ મિટ્ટી અગર અત્યધિક ગાઢી હો જાતી હૈ યા ઉસકા પોષક તત્વો બહે જાતે હૈ તો ઇસ તરહ કી સમસ્યાએં હો જાતી હૈ.
0: બિલકુલ સર, આપને સહી કહા. જૈસા કે આપ હમે બતા રહે હૈ કે જલ નિકાસી પ્રબંધન ક્યા હૈ, સાથ હી યહ જો પ્રબંધન હમ કર રહે હૈ ઉસકી આવશ્યકતા ક્યું હૈ, ઓર ઇસી કે સાથ આપને હમે બતાયા કે ખેત મેં જલ ભરાવ સે કોન કોન સે નુકસાન હોતે હૈ, જૈસા કે આપને ફસલો પર પ્રભાવ મિટ્ટી કે પ્રભાવ કે બારે મેં બતાયા. યહી અબ મેં જાનના ચાહુંગી કે કિસાનો પર ઇસકા ક્યા પ્રભાવ પડતા હૈ ઓર સાથ હી જલ નિકાસી પ્રબંધન કે ક્યા પ્રમુખ તરીકે હૈ જો હમ અપના સકતે હૈ.
1: દેખે અગર કિસાનો કે પ્રભાવ કી વાત કરતે હૈ તો ઇસસે અધિકતર નુકસાન હી હોતા હૈ અગર આપકા અધિક જો જલ ભરાવ હૈ યા ફિર આપકા જલ ભરાવ કે બાદ મેં અગર વો એક સાથ ખેત સે નિકલ રહા હૈ કહીં કટાવ કે કારણ તો વો આપકે લિયે નુકસાનદાયક હૈ. ઇસસે આપકે અપેક્ષા કરતા આપકે ઉત્પાદન નહીં હોગા, और उत्पादन नहीं होगा तो आपकी लागत के अनुसार आपके ऊपर आर्थिक बोझ भी बढ़ सकता है।
0: बिल्कुल।
1: तो इसी तरह हम बात करते हैं जैसे जल निकासी प्रबंधन के तरीके, तो सामान्यतः हमारे पूर्वज है कई सालों से, जैसे मेड़बंदी, हम मेड़बंदी की बात करते हैं, तो हमारे बुजुर्ग क्या करते थे कि मेड़बंदी करते थे, थोड़ी ऊंची करते थे
0: जी जी।
1: और उनको पता होता था कि यहाँ से मेड़ टूट सकती है, तो वहाँ वो कुछ पाइप या कुछ रख देते थे तो अधिक पानी वहाँ से निकल जाता था, तो इस तरह से पूरा खेत का एक साथ कटाव नहीं होता था और धीरे से वो उस तरह से वो पानी निकल जाता था।
0: बिल्कुल।
1: इसी तरह हम बात करते हैं कि जैसे वहाँ पे अगर आपने मेड़बंदी की है तो ये भी ध्यान रखा जाता था कि जब अगर ज्यादा पानी भर रहा है तो उसको उस तरफ से निकालते थे कि जहाँ कटाव नहीं हो और साइड से, और हमारे जो मिट्टी के पोषक तत्व वो बहकर ना जाए।
0: बिल्कुल।
1: तो इस तरह की चीजें हम अपनाते थे। इसके बाद में जैसे नालियां बनाना कि आपके खेत में अधिक पानी भरता है तो अगर आप नाली व्यवस्था करते हो तो आपकी मिट्टी का क्षरण नहीं होगा और जो पानी एक्स्ट्रा है वो उस नाली से आपका धीरे से वो निकल जाएगा।
0: बिल्कुल
1: जी। तो और उससे जलभराव आपका नहीं होगा, इससे आपकी फसलें वो भी सुरक्षित रहेगी। तो इस तरह से आप कर सकते हो। इसके साथ ही हम क्या है कि पहले जो पद्धति थी कि जो खेत है जिसमें ज्यादा पानी भरता है तो उसमें जो क्यारियां करते थे वो ऊंची होती थी, बेल टाइप में बना देते कि पानी ऊपर ना भरे, फसल के नीचे अगर पानी रहे तो साइड से निकल जाए
0: जी जी।
1: तो उस तरह के जो क्यारियां बनाते थे जिससे पौधों की जड़ें नहीं डूबती थी क्योंकि वो ऊंचा होता था। इसके साथ में पौधों को प्राप्त हवा भी मिलती थी और रोग भी कम लगते थे।
0: बिल्कुल।
1: इसी तरह खेत का समतलीकरण, क्योंकि अधिकतर हमारे यहाँ देखा जाएगा तो आपको खेत ढलान वाली जगह भी मिलेगी, समतल भी है, लेकिन अगर पॉसिबल हो तो उसको समतल कर देना चाहिए, क्योंकि समतल जब होती है तो पानी एक जैसा भरा हुआ है पूरे खेत में होता है।
0: बिल्कुल।
1: और कई बार ऐसा होता है कि आधे खेत में फुल पानी है जबकि आधे में बिल्कुल पानी की वो नहीं है। तो इस तरह से जो है आप देख सकते हैं कि जब इस तरह का पानी भर जाता है एक साइड पे तो एक साइड की फसलें आपकी नष्ट हो जाती है, तो इसलिए समतलीकरण भी आप कर सकते हैं
0: जी जी।
1: इसके साथ में जो वर्षा का जल संचयन है उसका उपयोग के लिए आप जो हम खेत तालाब की बात करते हैं, एनिकट की बात करते हैं, तो आप अपने खेत का पानी इस तरह मोड़िए ताकि वो एनिकट में या जहाँ भी हो वो भर जाए और अच्छे से है जो वो भरा रहे ताकि पुनः वो काम भी आ सके।
0: बिल्कुल।
1: तो इस तरह भी आप इसका कर सकते हैं। दूसरा कि जब हम मिट्टी की बात करते हैं कि जब कटाव होता है तो बहुत सारे पोषक तत्व या आपकी मिट्टी में जो खाद होता है वो बहकर चला जाता है।
0: बिल्कुल।
1: तो इस दौरान ये भी ध्यान रखें कि हम लोग किस तरह से उसका निकासी करें, कि कौन से कोने से या कौन से खेत के किस हिस्से से उस पानी को वापस निकालना है
0: जी जी।
1: तो वो हमारे लिए बहुत महत्वपूर्ण रहता है। तो इस तरह से आप अगर करेंगे तो एक तो आपकी मिट्टी है वो बहुत अच्छे से रहेगी और वो ज्यादा बंजर नहीं होगी, पानी है वो रुकेगा नहीं आपके लगातार ज्यादा समय तक, और पौधों की जो जड़ें हैं, फसलों की जड़ें हैं वो सड़ने नहीं लगेगी, पीली नहीं होगी, तो आपका जो ग्रोथ होगा उसका उत्पादन और ग्रोथ दोनों भी बहुत अच्छे तरीके से होगा।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप कार्यक्रम में हमें बहुत अच्छी तरीके से ढेर सारी बातों से अवगत करवा रहे हैं, हम जैसा कि जल निकासी को लेकर बात कर रहे हैं, तो ये जो हम प्रबंधन कर रहे हैं उसमें पारंपरिक ज्ञान और स्थानीय समाधान क्या है?
1: जैसे हम पारंपरिक जो ज्ञान की बात करते हैं तो हमारे पूर्वज पहले बहुत अच्छे तरीके अपनाते थे और अभी भी कई किसान भाई हमारे अपना रहे हैं।
0: बिल्कुल।
1: तो एक तो क्या कि खेत की जो ढाल है या खेत की जो बनावट है उस बनावट के अनुसार वो जो बीजों का और खेती का चयन करते थे कि कहाँ पे क्या करना, मक्की कहाँ करनी है, तुअर कहाँ करना है, आपको मूंग कहाँ लगाना है, तो इस तरह वो उनका चयन करते थे। तो आप भी इस तरह कर सकते हैं कि हाँ अगर ज्यादा पानी भरा है तो वहाँ पे क्या फसल करनी चाहिए उसके ऊपर आप विचार करें
0: जी जी।
1: मेड़ को आप मजबूत करें ताकि आपकी मिट्टी जो है बहकर नहीं जाए। इसी तरह जैसे आपको जहाँ से पानी निकालना है वहाँ पे घास जो है, जो सूखी घास है या गीली घास, वो घास रख देते थे, तो उससे उस घास से सिर्फ पानी छन के निकलता था और उससे जो आपका खाद है वो आराम से वहां रुकता था
0: जी जी,
1: आपका खेत से बाहर नहीं जाता था। इसके साथ में खेत तालाब और जैसे अपने मेड़बंदी की एनिकट की बात की, खेत तालाब की बात की, तो ये चीजें हैं हमारे लिए बहुत ही महत्वपूर्ण रहती है।
0: बिल्कुल।
1: तो इस तरह भी आप इसका प्रबंधन कर सकते हैं। दूसरा है, सबसे अच्छा तरीका है कि मिश्रित फसल या बहुफसली हम बात करते हैं, हांगणी की बात करते हैं, इस तरह फसल करें ताकि अगर ऐसा खेत है जिसमें अधिक पानी भरता है तो उम्मीद ये रहती है कि कुछ ना कुछ तो आपको वहां से मिल ही जाएगा, पूरी तरह से फसल नष्ट नहीं होगी। तो इस तरह से आप इसका कर सकते हैं
0: जी हाँ।
1: दूसरा है कि जल निकासी का जो आप बात कर रहे थे कि जैसे उत्पादन के हिसाब से किस तरह से फसलें करें, तो जैसे जो निकासी है उससे क्या होता है कि आपकी नुकसान भी हो सकता है और लाभ भी हो सकता है, लेकिन वो तय करता है आपका ज्ञान कि आप किस तरह उसका प्रबंधन कर रहे हो, कहाँ पे आपको अनाज लगाना है, कहाँ पे दालें लगानी है, कौन सी दालों में पानी ज्यादा चाहिए होता तो वो वहां पे लगाए आप, तो इस तरह से है। तो पूरा जो है ढांचा वो आपके ऊपर निर्भर करता है।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि कार्यक्रम में आपने हमें बताया कि किस तरीके से पारंपरिक ज्ञान और स्थानीय समाधान को हम जल निकासी के प्रबंधन में काम में ले सकते हैं, यही समुदाय और किसान साथियों की इसमें क्या भूमिका है?
1: देखिए, समुदाय और किसानों की भूमिका की बात करें तो जब बारिश का मौसम है तो उस समय एक तो नियमित आप निरीक्षण करें खेत का, कहाँ ज्यादा पानी भरा है या कटाव की स्थिति है उसको देखें।
0: बिल्कुल,
1: आपकी वहाँ पहले से नालियाँ बनी हुई है तो उनकी सफाई जरूर करें, जहाँ पे जल भराव आपको दिखता है तो उसकी निकासी की व्यवस्था करें आप लोग। और जैसे ज्यादा अगर जल भराव है तो जब जब वो सूख जाता है तो वहाँ पे देसी खाद का उपयोग करें ताकि उन फसलों पे ज्यादा नुकसान न हो।
0: जी जी बिल्कुल।
1: और जो हांगणी खेती है उसको हमें अपनाना चाहिए ताकि रिस्क बहुत कम रहेगी और आपका उत्पादन भी आपको अच्छा मिलेगा।
0: जी हाँ,
1: तो इस तरह से कर सकते हैं। सामुदायिक अगर हम बात करें तो जैसे श्रमदान की बात करते हैं हम कि अगर सामूहिक कोई जल भरा हुआ है तो आप श्रमदान के माध्यम, जैसे हम हलमा करते हैं तो हलमा के माध्यम से आप उसका समाधान करें, आप मेड़ बना सकते हैं या उसको रोक सकते हैं, ई निकट का निर्माण कर सकते हैं, तो इस तरह से कर सकते हैं। दूसरा एक ये भी है कि समुदाय है जो अभी वर्तमान के युवा है उनको पुरानी जो विधियां हैं उनके साथ संवाद करें, उस ज्ञान को वहां तक पहुंचाए, तो इस तरह से आप आपके खेत का प्रबंधन है जो जल भराव का अच्छे से कर सकते हैं।
0: बिल्कुल सर, आपने बहुत अच्छी जानकारी कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को दी है। तो अंत में आप कार्यक्रम के माध्यम से क्या संदेश देना चाहेंगे?
1: तो मैं सभी श्रोतागणों को यही संदेश देना चाहूंगा कि जो हमारे परंपरागत उपाय हैं उसको हमें वापस से अपनाना चाहिए और जल भराव और जल कटाव से जो नुकसान होता है उससे बचाव के लिए आप नियमित निरीक्षण करें और उसका सही समाधान जो है वहाँ पर लागू करें।
0: बिल्कुल, तो सर आपका धन्यवाद करना चाहेंगे कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी धन्यवाद।
0: બાઈન બોનો જેમ કે આપણે આપણે વ્યાસમી માંગીલાલ જે જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા થકી ઘણા કની વાતે બતાડી હે કે હર તે આપણને કઈ કઈ ચીજનું ધ્યાન રાખવું હે ને હર તે જલ નિકાસીનું પ્રબંધન કરવું હે, સમુદાયની હું ભૂમિકા હે ને આંત કી હર તે આપણે આપણી ફસલને હોસે રાખી શકો। તો વાતે ઘણા કની થઈ ગઈ હે ને હવે ટાઈમ ભી થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પડવાનો। તો સૂટો તો પડો પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા।

વાઇન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુઝાવ અમને આલી શકો અમારા અણા પતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 3201 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9460051234 તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથી તારું દી રામ રામ રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ

0: અંજલિ બોન ગીત ત્યાં ઇશ્યુ પૂરો અને ગીત બાદ એક વખત ફેરે આપણે બોનોનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે અંજલિ બોન ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હં કે આપણે બોનો મેં જે કમજોરીની સમસ્યા હી વેને સમાધાન બલદેવે ઘરેલું ઉપચાર હું કરી શકીએ
1: હવે
0: આપણે દેખો હં કે જો સ્વાસ્થ્ય હી વો આપણે મનુષ્ય જીવનની સૌથી મોટી પૂંજી હે એક સ્વસ્થ બોન આપણે ન કેવલ પરિવારની દેખભાલ બહેતર ઢંગથી કરે હે બલકે સમાજને રાષ્ટ્રને વિકાસમે ભી આપણું યોગદાન આલે હે
1: હવે
0: આજના ટાઈમે આપણે દેખો હ કે આપણે બોનને હામો શારીરિક ને માનસિક કમજોરીની સમસ્યા હે વે બઢતી જઈ રહી હે કમજોરી બોનો એક એવી સ્થિતિ હે જેનમાં વ્યક્તિ કમજોર મહેસૂસ કરે હે ની વેનમાં ઉર્જા નથી રહેતી હે ને કામ કરવાની ક્ષમતા હે વે ભી અંજલિ બોન કમ થઈ જાય એમ
1: હવે
0: આ સમસ્યા આપણે દેખો હ કે આપણે ગ્રામીણ ને શહેરી બે બોનોમાં દેખવા મળે હે
1: હવે મનીષા બોન આપે સે કીધું આ સવે વાત કર કે કમજોરી ના હું લક્ષણ હે તો આપણે બોનોમાં અક્ષર આપણે દેખો હ કે જલ્દી થકાન થવું એના ને મહેસૂસ થાય હે ચક્કર આવે હે શરીર માં સુસ્તી રહે હે કામ માં મન ને લાગે હે ને આપણે જે મીડી માતે જાઉં તો સીડીએ ચડવા મેં ઉતરવા મેં આપણાને સાંસ ફૂલે હે માથું દુખે હે ને ચીડચીડું પણ આપણને મહેસૂસ થાય હે
0: હવે
1: આ સબ સંકેત હે આપણે શારીરિક કમજોરીના હવે આ વાત આવે કે આ કમજોરીના કારણ હું હે કે આ આપણી બોનોમાં થાય હે તો આપણે દેખો હો કે ખૂનની કમી અક્ષર ઘણા કની જે બોને હે એની વાતમાં તે ધ્યાન નથી હાલતી કેમ કે નિયમિત જાંચ નથી કરાવતા તો એને ખબર જ નથી પડતી કે એને શરીર માં ખૂનની કમી થઈ ગઈ હે
0: હવે
1: ખૂનની કમીને કારણે આપણી બોને કમજોરી મહેસૂસ કરે હે ઘણી વખત આપણે દેખો મનીષા બોન કે આપણી બોને જે હે પૌષ્ટિક ભોજન ભી નથી કરતી કામના ટેમને ચક્કર મેં ઘણી વખત આપણી જે બોને હે એ આમનું તેમનું તલ્યું ભૂનું ઘર મેં જે વસુ એ ખાઈ નાખે હે એવું મેં આપણે દેખો હ કે સહી માત્રામાં પોષણ નહીં મળવાને કારણે એના શરીરમાં કમી આવી શકે પર્યાપ્ત નિંદર નહીં લઈ પાય હે આપણે દેખો હ કે અવડેના ટાઈમે આપણી બોનાના દિમાગમાં એટલું તનાવ આવી ગયો હે કે એ પૂરી નિંદર જ નથી કરી પાતી
0: હવે
1: ઘરનું તનાવ કે બહાર તે કામ કરી રહી હે તો એનું વિચાર વિમર્શ આવી જા ફરી આપણે દેખો કે તકનીકી એવી થઈ ગઈ હે કે એમ ઘણી વખત મોબાઈલ દેખતે દેખતે ભી એને ઘણા કની જે વાતે હે એ દિમાગ મેં ઘર કરી જાય તો એને કારણે ભી નિંદર નથી લઈ પાતી એને કારણે થાકેલું મહેસૂસ કરે હે એની સાથે આપણે દેખો કે શારીરિક ને માનસિક બે તરહનું તનાવ જે હે એ આપણી બોનોને કમજોર કરી દે હે પાણીની કમી ભી આપણી બોનોમાં થકાનનું કારણ થઈ શકે તો આ સબ જે કારણ હે એને કારણ આપણી બોનોના શરીરમાં કમજોરી આવી જાય હે
0: હવે અંજલિ બોન આ તે આપે આપણી બોનોને વતાડ્યું કે આ આપણે કમજોરી આવી જાય એના શું કારણ હે આ આપણે બોનોને વતાડ્યો કે આપણે બોનમ કમજોરી આવી જાય એના શું પ્રભાવ પડે એમ
1: હવે
0: તે આપણે દેખો કે આપણે બોનને જે કાર્ય કરવાની ક્ષમતા હે વે ભી કમ થઈ જાય એમ કમજોરીને કારણે આપણે દેખો કે આપણે બોનને હિ વો ઘરનો કામ ને ઓફિસનું કામ ને આ અચ્છી તરીકા ખતી નથી કરી પાતી
1: હવે
0: ને બોનનું માનસિક સ્વાસ્થ્ય હે વો ભી પ્રભાવિત થાય એમ લગાતાર આપણે દેખો કે કમજોરી આવી જાય તો ચીડચીડુપન ને તનાવ હે વો બઢતું જાય એમ
1: હવે
0: ને રોગ પ્રતિરોધક ક્ષમતા હે વે ભી કમ થઈ જાય એમ ને આપણે દેખો કે આપણે પરિવારની જે આપણે માટે જિમ્મેદારી હે આપણે સોરની જિમ્મેદારી હે વે સબ આપણે દેખો કે અગર આપણે સ્વાસ્થ્ય ખરાબ રહેગા તે આપણ વણની દેખભાલ નહીં કરી શકંગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું તણી પ્રકાર તે કે આજે કાર્યક્રમ મેં આપણા ભાઈન બોન તે કી ઘણી અસલ વાતે કરી રહો કે આપણી બોન મે કમજોરીની સમસ્યાના હું કારણ હે ને હરતે આ સમસ્યા વધતી સહી રહી હે અગાડી કાર્યક્રમ ને માધ્યમ તે કી આપણે ઘરેલું ઉપાય ને વારા મેં વાતે કરંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોનને આપણે એકોર ગીત હમરાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો હમળા ગીત

0: મનીષા બોન, ગીત તો અહીં પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘૂમર મેં. જેમ કે ગીત કે પહેલા આપણે જાણ્યું કે આપણી બોનમે કમજોરીની હું સમસ્યા હે, ને આ સમસ્યાના હું લક્ષણ હે, ને કારણ હું હે, ને પ્રભાવ હું પડે હે. આ સવે ઘરેલું ઉપાયની વારે મેં વાત કરો તો આપણી બોનને ગુડ ને ચનાનું સેવન કરવું હે. આપણે દે કહ કે ભૂન્ય તક જે ચના હે ને ગુડ હે, એ ખાવા તકી આપણા શરીરમાં ખૂન બી વધે હે ને આપણને ઉર્જા મળે હે, ને આ એક પારંપરિક ને પૌષ્ટિક ઉપાય હે. એને સાથે આપણે ખજૂર ને કિશમિશ ખાઈ શક. બોને કેવું ચંગા કે રાતર મેં કિશમિશ ને ખજૂર પલારી ને પરબાતે આપણને એને ખાવું સુવે, એન તકી આપણા શરીર મેં આપણને આયરન બી મળેગા ને ઉર્જા બી મળતી રહેગા. એને સાથે હરે પત્તેદાર સબ્જી આપણને ખાવી હે, પાલક, મેથી, સરસું, ચોલાઈ જેવી જે સબ્જી હે, અગર એને આપણે આપણા આહાર મેં સામેલ કરંગા તો એન તકી આપણને આયરન, ફોલેટ, ઘણા કાના પોષક તત્વો મળી પાયંગા.
1: હવે અંજલી બોન, એની સાથે આપણે બોને એવી હુકમ એવો બી ખાઈ શકીએ હેમ, બાદામ, અખરોટ ને કિશમિશ ને અંજીર જેવો જે રે એવી શરીરને શક્તિ આલે હે. એને આપણે બોને રોજ થોડું થોડું કરીને ખાઈ શકીએ હેમ. એને સાથે નીંબુ ને શહદ નું બી સેવન કરી શકીએ. અગર વે ગરમ પાણી મેં નીંબુ ને શહદ મલાવીને પીવેગા તે વણાખતી વણને શરીરને ઉર્જા મળેગા. વે નારિયેલ પાણીનું સેવન કરી શકીએ. છાશ ને દહીં આપણે ઘરમાં રહે વેનું સેવન કરી શકીએ. આપણે દેખ કે અંજલી બોન, દહીં ને છાશ આપણે પાચનને બહેતર બનાવે હે ને આપણે શરીરને આવશ્યક પોષણ હે વો બી આલે હે.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એની સાથે આપણે દેખ કે આપણી બોનને અંકુરિત અનાજ જેમ કે મૂંગ, ચના, આ સબ દાલે બી ખાવી જોઈએ. આ ઘણી પૌષ્ટિક રહે હે ને. અગર આપણે આનું નિયમિત સેવન કરો તો આપણે આની તાકાત બી મળે હે. આપણે તિલ ને ગુડના લડ્ડુ બી ખાઈ શક. તિલ મેં કેલ્શિયમ રહે હે ને બીજા ઘણા કાના પોષક તત્વો મોજૂદ રહે હે. અગર આપણે તિલ ને ગુડ ને ખ તો આપણે હેતવર આપણું જે સ્વાસ્થ્ય હે અચ્છું બન્યું તો રહે હે. એની સાથે આપણી બોનને કેવું ચંગા કે રાગી મેં કેલ્શિયમ ને ઘણા કાના પોષક તત્વ રહે હે. રાગીની ખીર, રોટી ને દલિયો બનાવીને અગર આપણે ખ તો એન થકી આપણને ઘણો ફાયદો થઈ શકે. આપણને પર્યાપ્ત પાણી પીવું હોય જેન થકી આપણા શરીરમાં થકાન ને કમજોરી નહીં રહે. ને બોને આપણે કેવું ચંગા કે આપણને રોજ પર્યાપ્ત નીંદર લેવી હે. નીંદર લેવા તકી આપણા શરીરમાં ઉર્જા બની તકી રહે ને આપણા જે દાણાના હિત કામ હે એ બી આપણે અસલ તરીકા તકી કરી શક.
1: એના સાથે અંજલી બોન, આપણે બોનને કેવું ચાંગા કે વણને પોષણનું બી ધ્યાન રાખવું હે. આપણે દેખો કે ગર્ભવતી મહિલાઓ મેં આયરનની ને કેલ્શિયમની કમી થઈ જાય હેમ. તે વેનન હિસાબ ખતી વણને અચ્છું ભોજન કરવું હે જેન ખતી વણને આયરનની ને કેલ્શિયમની કમી રહેવે પૂરી થાય હેમ. આપણે દેખો કે કિશોર અવસ્થામાં હરી સબ્જી અને ફળોનું આપણે અધિક સેવન કરવું હે. પ્રસવને બાદ આપણે બોનને કેવું ચાંગા કે વણને પૌષ્ટિક આહાર લેવું હે.
0: હવે
1: વૃદ્ધ મહિલા બલદે બી કેલ્શિયમ ને પ્રોટીનનું વિશેષ ધ્યાન રાખવું હે. એને સાથે આપણ કેવું ચાંગા કે આપણે બોનની સ્વાસ્થ્યની જિમ્મેદારી કેવલ આપણી બોનની જ નથી હેમ, બલકી પૂરા પરિવારની

0: સમાજની બી હૈ. પરિવારના સદસ્ય મળીને અગર આપણે બોનને ભોજન, આરામ ને સ્વાસ્થ્યનું ધ્યાન રાખેગા તો આપણે કહી શકો કે આપણે બોનનું સ્વાસ્થ્ય વો ઘણા સ્તર તક બહેતર થઈ જાયગા. ને સમય સમયમાં આપણે બોનને સ્વાસ્થ્યની જાંચ બી કરાવવી હૈ.
1: હવે મનીષાબેન આપે સહી કીધું, એની સાથે આપણે બોનને એક પૌષ્ટિક સરળ દિનચર્યા પણ આપી હોકા, જેમ કે બરબાતે ગુનગુનો પાણી ઉઠતે મેં કાપડાને પીવું હૈ, પછી આપણે જે પલારી ટકી કિશમિશ ને ખજૂરઈ ખાઈ લેવું હૈ, પછી નાસ્તા મેં આપણે અંકુરિત અનાજ દૂધ ને દહીં લઈ શકા, બપોરે મેં આપણને દાલ રોટી હરી સબ્જી સલાદ ખાવું હૈ, ને હાજે ફેરી આપણને ભૂન્યા તક ચણાની ગુડ ખાવું હૈ, ને રાત્રે હલકું ને સંતુલિત ભોજન આપણને લેવું હૈ. અણી પ્રકાર તકી અગર આપણે ભોજન કરંગા તો આપણે દેખંગા કે આપણું સ્વાસ્થ્ય જે હૈ એ અસલ બન્યું તકુ રહેગા, કમજોરી આપણને નહીં લાગેગા. હવે એની સાથે આપણી બોનને કેવું છંગા કે લંબા ટાઈમ સુધી અગર આપણને આ સમસ્યા દેખાઈ રહી હૈ કે આખું દાડી ચક્કર આવે, સાંસ ફૂલે હૈ, વજન તેજી તકી ઘટી જા, ને દૈનિક કાર્ય કરવું મુશ્કેલ થઈ જાય, તો આપણે તરત ડોક્ટર તકી સંપર્ક કરવો હૈ. ઘણી વખત કમજોરી નવાય, એનિમિયા, થાઇરોઇડ ને ઘણા કાની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે, જેનો ટાઈમ માટે ઈલાજ કરાવવો આપણે બદલે ઘણો જરૂરી હૈ. બાયન બોનોને કેવું ચંગા કે કમજોરી કોઈ એવી સમસ્યા નથી જે સામાન્ય સમજીને આપણે નજરઅંદાજ કરી દ. અગર આપણું શરીર જે હૈ ટેમ ટેમ માટે સંકેત આલી રહ્યું હૈ, તો આપણને બહેતર પોષણ, આરામ ને દેખભાલની જરૂરત હૈ. આના સંકેત ને સમજીને ટેમ માટે આપણને સહી કદમ ઉઠાવવું હૈ. ઘરેલુ સ્તર માટે પૌષ્ટિક ભોજન, પર્યાપ્ત પાણી, અચલ નીંદર, નિયમિત શારીરિક ગતિવિધિ અને સંતુલિત દિનચર્યા અપનાવીને આપણે કાફી હદ સુધી આ સબ સમસ્યાઓને દૂર કરી શકા. આપણી બોનને આપણે એ જ કહેવું ચાહુંગા કે ખુદ બી સ્વસ્થ રહો ને આપણા પરિવારને બી સ્વસ્થ રાખો, કેમ કે સ્વસ્થ મહિલા સ્વસ્થ પરિવારની નીવ કહેવાય હે.
0: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી, તે કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભોને કરતી અણા વિશે માટે ઘણા આકાની વાતે થઈ હે. ને આપણે દેખી રહીએ હે કે ટાઈમ બી થઈ જો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનો.
1: હવે
0: સૂટ તે પડે પણ જાતે કરતી પહેલે એક બીજું ગીત સાંભળાવી દે આપણે બોને.
1: હવે

0: મનીષાબેન, ગીત તો આઈશું પૂરું ગીત હાથીસ. હવે આપણે કાર્યક્રમ ઘુમર થકી પડ સુટ. આશા કર હ કે આજે કાર્યક્રમ મેં આપણી બોનો થકી જે ભી વાતચીત રહી હે એ આપણી બોનો ને ગમી હોંગા, કેમ કે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સુટા પડવાનું. તો સુટા તો પડ, પણ સાથે પહેલે આપણે ભાઈ બોનો ને આપણે કાર્યક્રમનું પતું બતાડ દ, તાકી આજનું આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણા પતા માટે.
1: હવે બોનો, અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આના ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 946005124.
0: તો ભાઈ બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક ના વિષય ને હાથે તારું દી.
1: રામ રામ રામ રામ.